0: પણ યાર કાર્યક્રમ સુનાવાળી સેંગબેનોનો શોભાબેનના ઘણા ઘણા રામ રામ, નીતુબેન ઘણા સારા રામ રામ,
1: આપનો ભી ઘણા ઘણા રામ રામ શોભાબેન.
0: દેખો નીતુબેન કે થયણો હસસો મેળી વાત માથે કે અભી તો વેસે તો દેખો આ સોચ આવી હતી કે બેનો સો એજ વાત કરશો કે એ લાય રે મહિનો કોકર આપણને બચણો પડે, પણ થોનો દેખાય તો લાય તો હું ભૂલ ગઈ. ભાઈ દેખો અમે એક એ સમસ્યા હે ની કે આપણે બેનો શું ખાલી વાત કર શકો
1: દેખ કોણ શકો
0: ન તો આપણને ઓળખે ન આપે હું ઓળખ શકો
1: જી
0: આપણો ચહેરો હું ન દેખે કોની કે એ ઝુલસતી ગરમી રે મહિનો આપણે ચહેરો મેં રોનક કોકર
1: જી
0: એક બહુ બડી વાત હે અગર હિસાબ સો દેખ્યો જાવે ને તો ની તો તે દેખો તો એડી લાય રે મહિનો અહીંયા મોઢા જેવો દુસળી જ જાવે લૂ મેં ઓર અને ચહેરે માથે મતલબ નુરોણી નામરી કોઈ ચીજ કોન વે પર કઈ જગા આપણે ગો રે મહિનો કઈ ઘરો મેં કોઈ કોઈ બહેનો અપોરે એટલી ફૂટરી લાગી કે નીતુબેન આપણે વખાણ કરો તો કરતા રહેજો
1: જી
0: અરે અમે આજ રે યુગ મેં ઘણા સાધન વાપર્યા હે ઉએ ઉએ રે તહેત આણો આજ રે બચ્યો થોડી સુંદરતા રે ઓર મતલબ જાવે સુંદર હોવે કોની
1: ઓ તો કી આજકાલ દેખો આપો તો કર્યા કોની મેકઅપ દીજે લેકિન આજકાલ એડે ચીજો આવે જુગો થોડો સિક મોણના માથે લગાવતે જુગો પરી જુગો ને કે પ્રાકૃતિક જુગો ચીજ વે ની સુંદરતા ની ઓ કોની વે ઓ માથે ઓ આર્ટિફિશિયલ કે ને પ્રાકૃતિક જુગો ચીજો આવે ઓ લગાય કે નો આપરો મુંડો તો વેસે ખરાબ કરી થોડી દેર વાસ્તે ઓ સુંદર દીખે લેકિન પછે જુગો ઉરા દુષ્પ્રભાવ એની ઓ
0: જ્યાદા દેખો લાખ રૂપિયા ની કઈ ની કે જુકો અમે આણો થોડી દેર બગા તો ફૂટરા પો લગશે પર ઓ આગે 2 4 સાલ 6 સાલ ઘણે ઘણા 10 સાલ ખોંચ લો
1: ઓ જુકો મે ને રસાયણ મિલાયડ આવી ને ઓ બહોત નુકસાન કરે
0: અપરી તો ચહેરા ને ઉલટે બગાડે
1: હા
0: ઓર મે જે મને વાત યાદ કોણ કરાઈ ઓ થોનો દેખ કે એ ભલે હું આપ રો કે સકા કે મને યાદ કો ની કે મે કદી કોઈ એ તરીકે રા કોઈ કોમ મે લી આવે કોઈ ક્રીમ આ બીજો હે ઓ સબ પર હા હાલાંકી સૌંદર્ય સુંદરતા ફૂટરાપો આપનો નિખાર કે રખણો એ